0: Basi.
1: Bema.
0: Ay, pukning yam na nungsi. Nabi hai ba si? Ay, nilay ni. Hek ning ba ta hek? Chin ning ba ta thok chin? Pam lak traga na thok hundo. Kusi ni hai ba ki usip taba masu yauri ya bagi si basi.
1: Ngay ko na hei. Kuchabi imong nang ba. Ong ta ngay ko. Ko, ong ta ngay ko.
0: Basi. Mahag na tauri ba si? Nungsi bi ay ba usip taba ni. Mahagi lam chat cha zat. Wangang sangang se. Kuirabani ay na sing narakpa. Sengau ani thok pana ni dana tolo meyang kangi kangi haibet as bazi ai ne khallu khallu raga chumna phaw bolem nik lakre da bazi
1: mane nupi am thining ambi ma nupi marak ta punna choi de thamni se ma sa o bishal macha am bu oira ba tolo macha am bu ek chara ba kari gino nei nupi ani ahum londo gi hek ta honari bi ba na te official oirabdi nupi londab ja di haiba lenga ki anoba ain amaka chem dena leirab ja lai mi lona na te ne nupi lo laga mi nei kai khumna ba hen rai mi moibo
0: nupi da so pa nupa se mo nupi sing na tuga chaba si di
1: ai imau be ma
0: ai bunga pi yo ba si sauning manduna taksi ka si kara wat khrama
1: halakhini dena ma khanga ne banga si di nuki nuki pangli pangli pau purak pa paunangi paumi dubu doctor khana yohan ghidrib sibu kari ginoi ba noi bo
0: basi
1: ai theng na hou ma marai bok phabani ai nang arum ba pau di pi ghim na tro
0: pisa ki basi
1: ai bai bai
0: basi na hou sing mak ne pi du ga lak bin na da ba yadi lisei maru na gunda sarak ta na ba pau khum hai na sing na sem jau natra ga na apo ma tang thi da na nabla iba kak phai hanu bi do lak tu na lang thok ko action yaw na la hot ki bene bazi
1: shi gum ba nu pi chen thok sin sin bau pu thok pu sin to ba ki arang ba moi bisi bu nong mai maru sang da na ba gan pru ka kai du bu up ba moi dra na hare hare nu pi ma cha le ra ba ni pa da ma yum pa ni ko a tu mi oi ni ko in la li ba nu pi sing si bu prithi bi ki anga patare ki manung chalan ba yai hai
0: kaya pha ba nu pi bu oi yong ga da ge ne bazi halak bi hai na ri se sidra amamam di laina bangakte masa mari laina ba hanu basida atombi oini to la ibinu pi dubu thatha gi nupi oira moidrane bazi ai khoi loina baksing se kologi su su ba handuna sumbagum sumbadagi hendok tuna nung sa da kak na phau doki haira kadori bani ne bazi
1: nupi bu sana po ne na khali ba mahak ti ne aiyeng a jom lai bak ta masa do nupi mayam na chet chet na mai na chajaru ni era mana yumsi gi makola ne aiya mai chau chau na le ripsi ma ato pa nupi yi wa khanda udra ma le ne man habli ba anom to madu nupi masak phajarang na ba ma pa bu mi wen uda na bra hai bani
0: ma dile nupi gi khudom bi da pham khra ba ne pham khra ba ba si ahin toi na toi na hanji lagti hai du na ai na ba si da hai jaki ba du ni hanji lag pa khuding gi na ai bu pa amdre ai bu yening dre i pa amda sat khro isa sing se pu khro hai du na tana tali bani ne basi ai tana bui puroi bani isor ni ko isor ge lai pham na sar ge ni i pham ni no rog ni khan du na ne ma na sai thak ba sing se isa ge pap kok li bani ko khan du na ut no wai na kup tu na khang jarak bani basi au jik ti khang bangam bagi sakti lai tre basi pai pai gasi dia ta bi ma hai na bata re da na
1: ngai kho ngai kho ngai kho Si, masa ada yang orang kisahnu. Ipa tau ke? Masa yang orang kisahnu ku.
0: Sagan thakan ba, ni ngai kutau sum daba, ma pa lau ba masa mayam se. Ma po mek tit pa makai, lak nahan ye ma.
1: Lak nahan ke
0: Ma di, ko lik pheng na ba, pisu pisam na ba, angang lau na ba, lay rak pa minai ne minai. Aina, yum si gi ma bie ma, maharani ne maharani.
1: To. Aduni, lau sing lay bi imau ni, iku na koksi ka ka katuna. Hawai ta na thija bani matam chang na adu na nei aphaba ahien ba loxing wa khan chen gadam ni mo jidi
0: basi basi thongkhan da gari ma kham ni basi
1: a lai sha bi su na ta ba mau hanu bi su bu gari ka ka wai na pulai ba o paisa pa mu khre da ko sei ta chom da na cha ka to na na ba hen jang lai ta da la manipur gi vitamin oira oira ba mana machine mabuk tatlaba sanna bhawa chabi draba hawai mana kobi mana pali nai na khana o sita injin bada chang yadadana khudo mina khara chujan 이식 나 가라 부다 아두 그만아
0: 랭실락래 랭실락래 니우 띠망골 오가드라 사이뚜 보이는 오가드라 꽈라 안가드라 마삼 보이게드로 바지 이 나오니 녹시나 권비라가 마카우리 사람 마세 메타게도 바지
1: 알콩 알콩 알콩 뚜밀레 뚜밀레 이쿠레 입에 마 뚜밀레 이쿠 아 이쿠세 아 제히 리르바이 마틱 록싱주 리르바니 이몽 만웅 카나나가 레카이나 꾸메이 오이네 예니 하이부시 앙앙 바와 찜하부르미 아 진드나 툼바 북드나 시다미시고 마와히
0: 마시
1: 이쿠토게 이쿠토게
0: 마시
1: 이쿠토게
2: 에 카임타 한국으로 노이 카이로는 내용 내용 또 아 파미엔다 파미시 거기 바지니
0: 오오
2: 개발까지는 그런 모임이는구
0: 아 나사나 코름제리
1: 예 아이 가이노네 헤비마 낭나 마통 마람 감다 강담 가이 나고 쿰들 레레 가이고네 코름이 피부 나티 아이 시부 마데버기 무티 오르보이 칼로르보
0: 하우날로챗 캉비 와럭비 나사네 바지
1: 아이 아이기 민디 바지 거데 탐바우 거위 탐바우 아이 니파마차
3: 바지
1: 아이 파기 헤로 한우보 이샤나 셴짱범 가이 한덕 자나르글리벌 일라시부 제이니베 거브라 융카이네 비톤브라 나트라가 한우 탕다 좀나 비하이브로 그이노네 누피 마사지나 리세이머루데 이헤나 피닝아이레드라 바이파다 그이노네 마나 피요네 니리비보
0: 바지 마삼따라군 카짜라사라 하우리베세 포이텐 한비게 누 하이리 오이랑니 예바지
2: 바지데 나사나 페시멘 마이코이 피샥데 피제 기법바오두부
1: 아 라시 파바이샤기 바오부디 파나 팡에 아두가 이빠나 타기 바하라오 바오진두디야 이샤오 비샤르바부나 팡비드르보
2: 바지 워로부노 아이 타우두 앙앙오링데 마나콩두 싱라이 쿤톡두나 깐나나기엔 하이비니 바데 마 앙앙부나 마타바나 마토르 압자라 마이나 시기두
1: 파레 파레 파레 하우기마나 하우헤 라케도리브세 거리 도시게 해도 에코이 칸납다레 세 아이와 마한게 비마 나무카나노 거리 도벌라포노 아이기 이샤 마사 머리 레이럽시가 난 거리 하이나블레게 하
2: 거리 거리 와항노 바지기도 거리 와항노
1: 아 하이 이샤 오비사드나 데코 이파나 항임세 마운 칠레가 파리카 타바 아파오 바사바싱 단디 팡에지 까우비브르 카이노
0: 바지기 와항도 하우직 탈락세리비 하이브데 인제가데 비나마우나 토 쿰자바다 빡서로이 다우레
1: 예
2: 바지부 와칸 얌레예 나 하이비케다이네 바
1: 에이 낭왕왕 가루 비마 낭 아이기 이샤세 마샤머리 레라바 누피슈 시기드리바 누파네비 낭 하나 캉암동 만데보 캉암마디 낭 라모야바
2: 바지
0: 바지 나사 하나 로이나 캉제예
1: 하리하리 하나 캉아바
0: दीपकना अहन्नी राजुना यायमनी रामकुमारना अहुम सुबनी अदुगा मेमिताने तोन तोंबिनी
1: हरि हरि
0: अमत्त सिथदना खंगजे बदनतना बाजी मसक फावसिम फासु पुजरे युमसिगी फौदो फौजिन फावनतना सोनुंग थमफम फावबा लोइना खंगजे ये
1: हरि हरि हरि कृष्णा हरि कृष्णा
0: तरे तरा थोंगना खानबा मखै खंथजरबगी तुंगदा इराय बकिनी को खंडुना इमित इना जे जे उसिंदुना लक्सरबनी हे ऐसे यम मसिगी मबे मने मबे म खंगदेना ऐसे इनाउ नुपी अमा लाकली गायना हरावरी बयनिंग बेन हे न चिन न खा फाय ब्रेबु न खिया तो छिलुरन हे
2: हेरा नंग सोंते फेंजल खिनु कय दोगे लक्सिंग लेब थमोय चाव बाजीना याने याने बदुम छिंजे निखंग
1: ए नुपी लोन बछे इमुंग महिला बत नतना आइन नसु यादी अतुका